0: 가서
1: 잠깐만 나 하니웨이스기 나 희랑초 진다이 네 사원이리 희랑초님도 불준비 럽젠디 냠초시기 네 중샤크초 섭취제 잠마크 수빈다 샴라 네 견조 도나치 그룹 카시기
2: 자 샴라 네 희랑초 我是 도뚜시기 희랑초 두구남주디 댄샤 쇼페남주사 Shokten namzho sikzhi, tabdi shebi na namzhi shokba kukyo dhubya yo ma shi, di. Chichun da zheg ma shi, chichun yin namgal pirtu, shokba tenglum da shokba kukyo dhubya yo shi. Tugyu kiran zu, yugo dhudu daya namzhi dheng shi, shokba kukyo dhubya yo ma shi. Namzhi dhita, shiru ya shar, yao ni sa, shok shok di, tukye dhuyi kumde shi, tukye dhubya namzhi, namzhi kyo, dhikyo dhikyo dhikyo shi, namzhi ngal dhikyo dhikyo shi, aja ha namzhi dhikyo. Nazo zha ne zu che du tian cha song jiu tu shi qin ran nan zhu na la dian yi du bei a yong a jian de ban zhi jie bu ge chun ju xian yong du bei a
3: yong a zhen zhu pu lan ka tuo ge jin zhu lan pu zhi ka lan si ne zhi ge sang mei ku niu yu bei a
4: ku niu yu
5: nan zhu pu ti xia di ji ne pu ria ge ka pu se sa jia pu si dian ki qiu ri
3: 你呢可以进入托丹给国务系送普及给托在堂普及其中电器球人顶着钱呢可以进入进入进入普及电价了给送托物业人苍美三车刚给设计的个得可当我是提起个这笔呢苍美谢亚给卡朗给设计的录出去三通送啊
5: 三通九钱的苍美是三车刚催的前期提的